હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ રંગારંગ કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો તમે સૌ કોઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે અને તમે જ્યાં ક્યાંયથી જોડાયા હોય તો બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો અને તમે સૌ કોઈ મજામાં હશે એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો અને અમારો સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 2 વાગ્યા સુધી તો કહેવાય છે ને કે ભાઈ પ્રેરણા પ્રોત્સાહન અને પ્રયાસ આ 3 શબ્દ આપણું જીવન બદલી નાખે છે એટલે કે જ્યારે લાઈફમાં પ્રેરણા પ્રોત્સાહન અને પ્રયાસ આ 3 વસ્તુઓ હોય છે ને તો આપણું જીવન જરૂરથી બદલાય છે

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રંગારંગ કાર્યક્રમ, અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ જ છે રંગારંગ. તો ચાલો આપણા કાર્યક્રમને થોડો રંગીલો અને મસ્ત મજીલો બનાવી લઈએ. 15 મિનિટનો કાર્યક્રમ છે. આપણે કહેવાય છે ને કે ભાઈ આપણી ગુજરાતી થાળી એક અથાણા અને પાપડ વગર અધૂરી છે, તેવો જ આપણો સુંદર મજાનો કાર્યક્રમ છે. તો એ કહેવાય છે ને કે ભાઈ જાણે અંતર ધોળાયું રૂમાલમાં એવી લથબથ ભજાણી હું વાલમાં. એટલે કહેવાય ને જ્યારે અત્તર છે ને જ્યારે રૂમાલમાં ઢોળાઈ જાય છે ને તો આપણી વાલ બી ભીજાણી જેવી થઈ જાય છે. તો ચાલો સુંદર મજાનું આ ગીત લઈ લઈશાની તમે નાવાજો લેવામાં.

બસ ભાઈ સાથે આવજો, કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કંઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના, લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારે માટે ભાઈ પાર્થિવ ગોહિલના અવાજમાં લેવામાં આવેલું, એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.